શ્રોતિયો, આત્તા જે ગીત આપણે ઐકલાતી રચના હતી અમિતાભ ભટ્ટાચાર્ય યાંજી, અમિત ત્રિવેદી યાંચ સંગીત હોતં આણિ ચિત્રપટ હોતા કેદારનાથ. આતા ઐકુયા ઝુબિન નોટિયાલ યાંચ્યા સ્વરાતલ ગીત રાબતા યા ચિત્રપટાતૂન.